ગાડીંગ હાથરગડે 26 મિનિટ મે હર મણીંગા ફન મધ્ય કે મેગાહર્ટ્ઝ દેવે એફએમ કુરિય મેદને ટીટીએમ રિક્વેસ્ટ ફસ્કેટ તીરી સિંગંદે મિશો કુરિય દાણે મશોગ બારીવમ બેણો ઉરે ફરત વાવા ન નોટ કોલ પીએસએમ યા મેદર કો ન નોટ કો રાણ વર હી કે મુરી તી લવતક મિહાર સ્વર કિને હુંતરે ન નોટ કો ફેબર ટિકટોક મે શો કુરિય દા તી વે ટિકટોક બેવરને સ્ટોગ હમ ન નોટ કુરમ લવે રિક્વેસ્ટ કુરમ કે ફુરસત ન વિફાર મતે હમ ટિકટોક બેવરે કે વર હી કે મુરી લવે વર રીત લવે મે આલી રમીઝ દિરાફિત રમીઝા કે દેફુરાણ એકવે ફાવા મે મે લવે કે મિલા નિખુતે ફેશ હિસાબું ફેશગે નિકુન હિસાબું ફેશગે બસ મેદા હમેં અરસ લવાગે મશહૂર કમ લવાગે રીત કમ એહુન તેરે એ અડવા હામિં વર બદલે નાને હા મે હિકામ દિતલે મિફહર મિયતી અલી રમીઝ અદિરાફિત રમીઝા કે દેફરાણ એકવે ફાવા

0: grande. Non è una mia mano, te ti parte che va a ricciare per andare a me, mi sono tempo prima. Non è assurangale, andando con di nuovo da curi a Dani.
1: Ah, di niente, amare. Film go shake fa il libegello, chi ne libegello me?
0: Ehi, io so ho tanto da dare di car accident.
1: Barabaro, facca. Inge, dare for Yunus, sto dare for. Dare for Yunus, Yunus, e me furate ma da cala manzare che coba.
0: Yunus emme
1: bodue futta inge
0: bodue futta emme furta ma dakka da manjare ke foitta ken hifagen klaha ka wanna ganna gadiga
1: yagi yagi
0: boda lafa
1: yagi ta yagi
0: Yunus bodue futta emme boda fenna hisabu
1: emme furta ma dakka la
0: furta ma ali ze fenna le tan kolu
1: ehen ta mi ever mi zo mi manjare buni malinga wa go te bada eh ke ke
0: foi bondi hifage
1: mi football kulen hutta dakka la ni ege kurinta fa hunta
0: ए फुटबॉल कोले ए के फाहुं तिबुना फोय
1: सी
0: वन्ना
1: ओके फुरदम दक्कन फुटबॉल कोले
0: गुट्टे हां फुरदम बडो दक्कन
1: यार आले जिरी बोगो आगे निकुरी गाय गाले आगे देख का हा बोडली देन यूनुस औषा बद्दल वणी किने
0: यूनुस औषा अस्त बद्दल वणी स्कूल क्लास तेरे mibuna foing ife again foi body tagana mazar
1: barabar bihar ti dani rangala inge ushaya yunusaki ushage dariyekkan emme fura tama shakkuwa hisabaki koba
0: foitta ken ife again asa ana kulaha komes kame ke asa foitta bahatta fada gade yunus atti da ga inna komes maake etan kol bada shakkuwani
1: okay ફેનું તાં કોળ રંગળો એ નાતુ ગેના કળતલ ફેનણી કમકુ ફેનણી નીમા હિંગાફા અન્ન દુએ હેગ એનાતુ ગુર વેચિત કે વેટેણી બીમા વેટુનીમા એચી યુસુફ ના યુનુસ ના ગાદેની કોં એ કળતલ ફેનણી કમ વેચકી કળતલ ફેની ગેં એને શક્કુવણી દો બરાબર ઇંગે તિયાવિસ મિઝુ દેના માર્ક્સ મસલે ને ધેન ઓકે ફિલ્મ નીમે ગેં હર મે ને કિયા દી બલે હે વેજે ધેન મી ગામ નુબુને વંતિ મને હી નુકુરા કહલ સવાલે કે
0: ફિલ્મ નિમે તંકોળ ગઈનાની અને કોટ મસલ લાફા કોમસ કોતકો એમે નિમે તંકોળ મે કિયા દનીગે ઓસાને એચે ગણ કસ્સા દંદાની કસ્સા દંદા ગડી ગણ વેટ્ટે ગડી ગણ નગન દાયરો એને કે ફાય હેમ વે ફાઇન તં ફેરો નિમા
1: અસે એને ફા બુરી કોલ્લા ફદો ઇનની
0: આ બુરી કોલ્લા ફાય જહા
1: ફેની
0: એસીન યુ પિયં એતં ફેનીગેં એ હિસાબ એ ફિલ્મ અસો નિમે ગિન
1: યા બરાબર ને કોટ મે મરહલાય કે અસો કોન કમ ક કુરિયા દા મરહલાય
0: દારિફળ હો તુમા दारिफुल हो तुमक कुरा
1: दारिफुल हो देमी हुन देमुना लिबे तो कुरा बडु हंगुरा में मेदो को मसला निमणी कों कोलक
0: मसला निमणी यूपे कोला
1: बराबर इंगे अनिक स्लावे कदानिंगे ओके